0: જાણી ઈ મિત્ર સેવામાં આવે, રાજસ્વ સેવાએ બી આવે, જન્મે જમાબંધી, જન્મે કી જમીન રી નકલ, પોલીસ ચરિત્ર પ્રમાણપત્ર ઓર પેન્શન રી જો હે વા પૂરી જાણકારી અણમે આવે હેસા.
1: તો યા તો આપણી બહેનને જાણકારી કરે કે ઈ મિત્ર સેવા ઓર સુગમ સેવાઓં આમ નાગરિક જો હે વે કિસ્તર કતરીહારી જો સેવા હે અણારે માધ્યમો લઈ શકે ઓર નરઈ હારા લાભ બી લઈ શકે હે. અમાણો જે સર ધારણાભાઈ સાહેબ બતાયા કે નરઈ હારા આસા ફારમ હે વો ઈ મિત્ર રે માધ્યમો ભર શકે, સ્કૂલ કોલેજ રી ફીસ બી ભર શકે, છાત્રવૃત્તિ રો આવેદન બી કર શકે. તો નરઈ હારો અણા ઈ મિત્ર સેવાઓ ફાયદો હે સા ઓર લાભ હે. તો અબે ઓર કાર્યક્રમ મેં મનોરંજન કરાવવા ઓર હુણાવવા પ્યારો સો રાજસ્થાની ગીત.

0: તો નાનુભાઈ, કિસાન ભાયાને ઘણો હી પ્યારો સો રાજસ્થાની ગીત આપા હુણાયો સા, ઓર કાર્યક્રમ મે આગે બડા, ઓર કિસાન ભાયાને આપા હર દન નિત નવા દન મોસમ સંબંધી ઓર સામાન્ય જાણકારી કરાવવા સા, ઓર અબાણું ઓર આ મોસમ વિજ્ઞાન વિભાગ જયપુર રે પ્રાપ્ત સૂચના રે આધાર પે આવા વાલા દના મહિને મોસમ શુષ્ક રહેવાની સંભાવના હે, હવારી જો ગતિ હે વા 3-6 કિલોમીટર પ્રતિ ઘંટા રે વેગ દક્ષિણ પશ્ચિમ ચાલેગા સા, ઓર અધિકતમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ ઓર ન્યૂનતમ તાપમાન 25-26 ડિગ્રી સેલ્સિયસ રહેગા, ઓર વંડે લારે લારે સાપેક્ષ આર્દ્રતા ન્યૂનતમ 27-36% ઓર અધિકતમ આર્દ્રતા 7-12% રહેવાની સંભાવના હે સા.
1: બિલકુલ સા, યા તો દીદી દેખો આપ મોસમ રી જાણકારી ઓર દેખો તાપમાન જો હે દેખો ધીરે ધીરે બઢતો ભી જરો ક્યોંકી દેખો નો તપારો દન ચાલ રહે હે સા.

0: તો નાનુભાઈ, કિસાનભાઈને આપા જન્મારા સાથી, ઘણો હી પ્યારો રાજસ્થાની ગીત કિસાનભાઈને હુણાયો સા કાર્યક્રમને આગે બઢાવવા ઓર કિસાનભાઈને વાસ્તે અમે જાણકારી લેન આયા હા કે બજાર મૂલ્યની જાણકારી કિસાનભાઈને અગર વેગા તો કિસાનભાઈ જો ભી ઉત્પાદન કિસાનભાઈને ખેતીવાડીમાં વેર્યો હે તો વંડો અગર હઉ મૂલ્ય મિલેગા વણાને પહેલાં જાણકારી વેગા તો વે વંડો હઉ મૂલ્ય લઈ શકેગા ઓર બજાર મૂલ્યની જાણકારી યા પછી કહી શકા મંડીરો જો ભાવ હે કિસાનભાઈને વાસ્તે આપણી ઉપજરો સહી સમય પે સહી કિંમત પે વેચવારો એક બેહદ મહત્વપૂર્ણ સાધન હે ઓર એની ડિજિટલ તકનીક રે આવું કિસાનભાઈ ઘરે બેઠા લખા દેશની અલગ અલગ પ્રમુખ જો મંડ્યા હે વંડો તાજો ભાવ બી જાણ શકે સા.
1: બિલકુલ સહી વાત કરો. જેટલે ડિજિટલ ક્રાંતિ રી અગર આપણે વાત કરા તો ઘર બેઠા કિસાનભાઈ બહેનાને ખેતીવાડી સંબંધી જાણકારી ઓર ખાસ તોર બજાર મૂલ્ય યા પછી મંડી ભાવ રી જાણકારી કીએ તો દેખો સૌ પહેલાં અગર આપણે વાત કરા તો ઈ નામ એપ જો હે વો ભારત સરકારની આધિકારિક રાષ્ટ્રીય કૃષિ બજાર એપ હે ઓર અંડે જરીએ કિસાન ભાઈ આપણે અડે ભડેરી ઓર દેશ ઓર રાજ્ય રી કણી ભી મંડીરો લાઈવ જો ભાવ હે કે ખેતીવાડીમાં ભાવ કઈ ચાલ રહ્યા વણાને દેખ શકે હે.
0: અંડે લારે લારે એજી માર્કનેટ એપ યો ભી સરકાર રો એક આધિકારિક એપ હે જો દૈનિક બજાર મૂલ્યની સટીક જાણકારી દેવે હે સા.
1: ઓર દેખો અંડે લારે કિસાન ભાઈ બહેનાને કાંગા કી હે જો આધિકારિક વેબસાઇટ હે વણમે ભી અગર આપા દેખા તો એજી માર્કેટ નેટ જો આપણે વાત કીધી યો એક સૌથી બડો પોર્ટલ હે જટે કિસાન ભાઈ કૃષિ જીન્સ જે સ્તર કી ન્યૂનતમ ઓર અધિકતમ જો ભાવ જો હે ઓ રોજાના દેખો અપડેટ કયો જાવે ઓર વન ડે આધાર પર કિસાન ભાઈ બહેન ઘર બેઠા લગા આપણા જો જીન્સ હે વણારી દેખો જો માંગ ઓર પૂર્તિ રે આધાર પર જો ભાવ હે વણાને તય કરને વણી વાત પે બેચ શકે હે.
0: રાજસ્થાન કિસાન સાથી પોર્ટલ યો ભી રાજસ્થાન સરકાર રો એક વિશેષ પોર્ટલ હે જણમેને રાજ્યભરના જો ભી કિસાન ભાઈ હે વે સ્થાનિય મંડિયારા જો ભાવ હે અણી પે દેખવારી સુવિધા દેવે હે જણું કે કિસાન ભાઈને સહી મંડીરો જો મૂલ્ય હે વંડી જાણકારી વેજાવે. લારે લારે નરૈહારા જો પોર્ટલ હે વણ પે કિસાન ભાઈ પંજીકરણ ભી કર શકે હે ઓર આપણે મોબાઈલ પે SMS રે જરીએ જો ભી સીધો મંડીરો જો ભાવ હે વો SMS રે જરીએ મંડો પતો લગાઈ શકે સા.
1: બિલકુલ સહી વાત કરો ક્યોંકિ આજકલ તો પલક ઝપકતે SMS યા પછી વોટ્સઅપ સેવા જો હે વણ પે કિસાન ભાઈ જો આપક્યો કિસાન સુવિધા પોર્ટલ રે દ્વારા SMS ઓ દેખો ભાવ પ્રાપ્ત કર શકે. અંડર લારે નરીહરી સરકારી ઓ સહકારી સંસ્થાન જો હે વે કિસાન ભાઈ બહેનને વોટ્સઅપ ગ્રુપ યા સંદેશ રે માધ્યમો રોજાના બજાર ભાવ જો હે વંડી લિસ્ટ ભી પ્રદાન કરે હે તાકી વે ભાવને જાણ શકે.
0: બજાર મૂલ્ય જાણતા ટેમ પે કિસાન ભાઈને નરીહારી વાતા ધ્યાન રાખણી છાવે જિસર કી મંડી મેં ફસલ રી આવક કતરી હે અણીરો ભાવ જો હે બહુ નિર્ભર કરે હે કે આવક અગર જ્યાદા વેગા તો કતરી બાર વણારા જો ફસલારો